0: ઘણો ઘણો ધન્યવાદ. રામ રામ.
1: રામ રામ.
2: બણ્યો આભાર આપણના સુણી ભેટ વાર્તા જીમાં ડાક્ટર રંગોલી ચૌહાણને આપણ કતાંય બતાયું કે કશા આપણ રજોનિવૃત્તિ કે દૌરાન યોગ કે દ્વારા શારીરિક અર માનસિક સ્વાસ્થ્ય લાભ લે શકા છા. તો ધીરા ધીરા કોઈ ભી પ્રશિક્ષિત વ્યક્તિ સે આપણ યોગ સીખ લેવા.